والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم، ويخرون للأذقان يبكون ويزيدهم خشوعا. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. أطر رفاقكم بالصلاة على محمد وآل محمد. સરનામું તમારા સમક્ષ આવેલું અને આજનું નાનકડું સરનામું એ પ્રમાણે મેં યોગ્ય સમજ્યું કે બયાન કરું કે આજનું આપણું વિષય અને મોઝું મેં રાખ્યું છે બચ્ચાઓ બાળકો, જેને આપણે ફ્રેન્ચની અંદર કહીએ લેઝ ઓફોં અને માસ્તરજી ઇંગ્લિશની અંદર શું કહીએ ચિલ્ડ્રન. બાળકો બચ્ચાઓની વાત ચર્ચા આદિને આપણને ઘણા મકામ ઉપર આપણને કરેલી છે, પણ આજે મને બાળકોની વાત નથી કરવી. સરનામું ભલે બાળકના નામથી, જેનું કારણ એ છે કે નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ બાળકોની વાતને આપણી સમક્ષ બયાન કરે છે, પણ એની અંદર મકસદ પેગામ બાળકો માટે નથી, બલકે મોટાઓ માટે, બુઝુર્ગો માટે, આપણા માટે છે. અને એ લિહાજથીને નબીએ કરીમ આ વાતને આપણા સામે બયાન કરે છે કે માલૂમ પડે છે કે અગર નબીએ કરીમ આ વાત ઉપર ભાર આપે છે તો એનો મકસદ મતલબ એ જ છે કે આ વાતો હું અને તમો પોતાની જિંદગીની અંદર લાવીએ. પરવરદિગારે આલમ કુરાની મજીદમાં એક ગિરોહ અમુક પ્રકારના લોકોની પ્રશંસા કરે છે, વખાણ કરે છે, એમની ખૂબીઓને બયાન કરે છે, એમની સિફતોને બયાન કરે છે. અને બયાન કરતા કરતા એક મકામ ઉપર આવે છે. સૂરે બની ઇસરાઈલ કુરાન મજીદનો 17મો સૂરો છે, આયતનું નિશાન છે 109, ચેપ્ટર 17 વર્સ નંબર 109 અથવા તો શાપિત્ર 17 વર્સે 109. કહ્યું આ લોકો વયખરૂના લિલ અઝકાન યબકૂન. આ લોકો પોતા લોકોના જે આ દાઢીનો ભાગ છે ને, શું કહીએ આપણે આને, મોતો ગુજરાતીમાં શું કહીએ, દાઢી જ કહીએ ને, દાઢી જ કહીએ આને. વયખરૂના લિલ અઝકાને યબકૂન, આ લોકો પોતાના ચહેરાને નમાવી આ દાઢીને જમીન દોસ્ત કરી રડે છે, આંસુ બહાવે છે. અને આ લોકોનું આ કરવું, આંસુ બહાવવું જે છે, યઝીદુહુમ ખુશુઆ, અને આ લોકોનું આંસા બાંસુ બહાવવાથીને આ લોકોના ખુશુની અંદર, નમ્રતાની અંદર, સહનશીલતાની અંદર વધારો થાય છે. સવાલ કરવા જેવો એ છે ને કે ખુદા કોની વાત કરી રહ્યો છે, ખુદા કેના વખાણ કરી રહ્યો છે, એ મને બયાન નથી કરવું, મને તમને કામ સોંપવું છે. આ જ સૂરાની 105મી આયત, 106મી આયત, 107મી આયત, 108મી આયત, એટલે 4 આયત, 105, 106, 107, 108, આની પહેલાની જે 4 આયત છે એમાં ખુદાવંદ કરીમ આ લોકોની પ્રશંસા કરે છે, આ લોકોની ખૂબીઓ કરે છે, ને એ લોકોની અંદર એક એવી ખૂબી છે.

Ena nati jama alukum tiampontia. Kya? ويخرون للأذقان يبكون ایک الکونی زندگی میں موکو آوے تھے کہ آسروں نے جھکاوی ڈاڈی نے زمین دوست کری رڑے تھے انہیں رڑوانا کارنے الکونی زندگی میں نمرتہ آوے تھے منہ اگر پوچھو ہوئی کہ آ صفت ماری اندر تھے یا نہیں اتوا تو اگر نتھی تو انہوں کارور سوت شاہ ماتے آ خوبی کداش کداش ماری اندر نتھی تو انہوں جواب جے چار آئے تو پہلے سے نہیں یا مری جشے કે બેશક બેશક આ ખૂબી મારી અંદર નથી એટલા માટે આ દરજા ઉપર હું નથી પહોંચી શકતો. અને સમજવા માટે મેં કુરાન મજીદ એક બીજી આયત તમારા માટે તૈયાર કરેલી છે, જેથી કરીને તમને ખબર પડે કે આ આયતમાં જે વાત થઈ રહી છે ને એવી જ વાત ઓલી ચાર આયતમાં છે, જેથી કરીને તમને ખબર પડે કે ખુદા શું કહી રહ્યો છે. અને હું કહી દઉં છું, આ બચ્ચાઓનું વિષય, બચ્ચાઓનું મોઝુ જે હમણાં ઇન્શાલ્લાહ બયાન કરશો એને ભૂલી જાઓ, એ તો યાદી છે, બધાય જાણે છે. હકીકી મજલિસ તમને પોતાને અને વહાલા સાંભળનારાઓને ઘર બેઠે પોત મેળે સમજવાનું છે કે આ વસ્તુ મારી અંદર કઈ રીતે લાવવું. એનો એક નાનકડો ઇશારો તમારી સમક્ષ કરું છું, તમે પોતે સમજી જશો ઇન્શાલ્લાહ તઆલા. અને અગર ન સમજાય તો એ પડી સમજી અને ઓલી ચાર આયત પડવા જવી પડશે. પરવર્દિગાર આલમે સૂરે અનફાલ કુરાન મજીદનો આઠમો સૂરો છે અને આયતનું નિશાન છે બે, ચેપ્ટર 8 વર્સ નંબર 2, શપિત્ર 8 વખસે 2, જાણીતી આયત છે બધાયની. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, નથી મોમિનીન, ઇન્નમલ મુમિનૂન અલ્લઝીના ઇઝા ઝુકિર અલ્લાહ વજલત કુલુબહુમ. નથી મોમિનીન સિવાય એ લોકો કે જેના સામે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું વર્ણન, અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ઉલ્લેખ, અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ઝિક્ર કરવામાં આવે તો આ લોકોના દિલ જે છે ને એ મચલવા લાગે છે. વજલત કુલુબહુમ, અને આ લોકો નથી મોમિનીન સિવાય કોણ. વ ઇઝા તુલિયત અલયહિમ આયાતો, અને એ લોકો ઉપર જ્યારે કુરાન મજીદ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની આયતની તિલાવત કરવામાં આવે તો ઝાદતહુમ ઈમાના, તો નતીજો એ થાય છે કે અલોકોના ઈમાનની અંદર વધારો થાય છે. વઅલા રબ્બિહિમ યતવક્કલૂન, અને એ લોકો અલોકોના પરવરદિગાર ઉપર પૂરતો ભરોસો બાંધે છે, જેને અરબી અથવા તો કુરાન યા દીનની ભાષામાં તવક્કુલ કહેવામાં આવે છે. આયતમાં શું હતું, શું વધે છે મોમિનીનનું, અબ્બા શું વધે છે? હા, ઈમાન વધે છે ને. વઇઝા તુલિયત અલયહિમ આયાતો ઝાદતહુમ ઈમાના, ઓલી આયતમાં શું વધતું હતું? હ્યુમિલિટી, નમ્રતા, સહનશીલતા, ખુશુ વધતું હતું. આયતોની તિલાવત એ લોકો સામે કરવામાં આવે જે હકીકતમાં મોમિન છે તો લોકોને ઈમાનમાં વધારો થાય. અને ત્યાં ખુદાએ કહ્યું કે આ લોકો ઝૂકી ઝૂકીને દાઢીને આંસુઓથી રંગીન કરે છે, રડતા રડતા, ને આનાથી ને આ લોકોનું ખુશુ વધે છે. સવાલ એ મને કરવો છે કે આ મકસદ સુધી, આ હાલત યા સ્થિતિ સુધી પહોંચવા માટે આયતને તપાસો, એનાથી ને અગર મને ઇશારો ન મળે તો ઓ ચાર આયત 105, 106, 107, 108 ને ખોલું તો મને ખબર પડશે કે ખરેખર આ ખોટ મારી અંદર છે. પણ કેવા કેને જાઉં, મુસલમાન તો છું, કુરાન મજીદને ચૂમું છું, માનું છું, ખોલું છું, પડું છું, પણ અમલ એના ઉપર મને કરવાની તૌફીક નથી મળતી. અને હું કહું છું ઘણી કડવાશની સાથે, ઘણી કડવાશની સાથે, આજની આપણી મજલિસ છે ને, આજની ઘણા ખરાને આ ચાર આયતને ખોલવી પણ નસીબ નહીં થાય. આ ચાર આયતને ખોલવી એની પણ એને તૌફીક નહીં મળે. એટલા માટે ખુદાએ કહ્યું કે અહીં મુસલમાન, તને મારી બારગામાં કામયાબ બનવું છે તો સમાજની અંદર મારો નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તને સમજાવશે કે કઈ રીતે જિંદગીના અમુક મો

ઉપર અમુક વસ્તુ ઉપર તું નજર નાખ તો પછી જો એનો અસર તારી જિંદગીમાં આવી શકે એમ છે. જાણીતી હદીસ પડવી છે, એટલા માટે સરનામું રાખ્યું છે લે ઝોફોં, ચિલ્ડ્રન, અથવા તો બચ્ચાઓ બાળકો. નબીએ કરીમે કહ્યું ઉહિબ્બુ સિબિયાન અલ ખમસા, અહીં મુસલમાનો યાદ રાખજો, મને નાના નાના બચ્ચાઓ પાંચ સિફતના કારણે બહુ જ પસંદ છે. બચ્ચાઓ મને પાંચ સિફતના કારણે બહુ જ પસંદ છે. અલ અવ્વલ હુમુલ બક્કાઉન, આ બચ્ચાઓ પ્રત્યે હું મોહબ્બત કરું છું, લાગણી ધરાવું છું, બચ્ચાઓ મને પસંદ છે. એમાં કયું કારણ એ છે કે આ લોકોની પહેલી સિફત એ છે.

موج بسنت. الاول هم البكاؤون. આ બચ્ચાઓ પ્રત્યે હું મોહબ્બત કરું છું, લાગણી ધરાવું છું, બચ્ચાઓ મને પસંદ છે. એમાં કયું કારણ છે કે આ લોકોની પહેલી સિફત એ છે કે બચ્ચાઓ જા જા પ્રમાણમાં રડવા વાળા હોય છે, રોવા વાળા હોય છે. બચ્ચાને રોવા માટે ન શરમ થાય છે, ન કોઈ વસ્તુ એને રોકે છે. પોતમેળે હરેક હાલતની અંદર એને રોવું જે છે બહુ જલ્દીથી આવી જાય. નબીએ કહ્યું બચ્ચાઓને એટલા માટે હું પસંદ કરું છું કે અલોકો હુમુલ બક્કાઉન, આ લોકો જા જા પ્રમાણમાં રડી શકે છે. નતીજો શું નીકળ્યો કે નબી મને કહી રહ્યા છે કે અહીં લોકો બચ્ચાઓ અગર જાજા પ્રમાણમાં રડી શકે છે એટલે મને પસંદ છે. તો ગોયા મુજનબી બીજી હાદીસ છે કે નબીએ કહ્યું છે હું ચાહું છું કે મારી ઉમ્મતના લોકો બચ્ચાઓમાંથી કંઈક દર્સ લે. પણ મેં એ નથી પડી, મેં ફક્ત નબી સુધી વાતને બયાન કરી કે નબીએ કહ્યું ઉહિબ્બુ સુબ્યાન અલે ખમસા, મને બચ્ચાઓ પાંચ સિફતના કારણે પસંદ છે, જા જા પ્રમાણમાં રડે છે. એટલે આયત મેં કહી કઈ વયખરૂના લિલ અઝકાને યબકૂન. અનેક લોકો જે છે ને એને રડવામાં મુશ્કેલી નથી પડતી અને ખુશુની અંદર આ લોકોને વધારો થાય છે. અને આ હદીસ 575 ફેર આપણે બયાન કરેલી છે. મને તો લાગે છે તમને કોકને કહું તો બયાન કરી દેશો કે ક્યારે ક્યારે મારા આંસુઓ સુકાઈ જાય છે, એનું કારણ શું છે. કોઈને યાદ છે હદીસ? કે બહુ ઘણી વાર મેં પડેલી છે. દિલકઠણ કેમ થાય? એમાં કાંઈ લોઢું નાખેલું હોય કે કઠણ થઈ ગયું, સીમા ભેતો ઉતારેલું હોય એટલે કઠણ થઈ ગયું? જી ગુનાહ ના લીધે. કોણે કહ્યું? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ. આપે કહ્યું મા જફ્ફતિ દુમુઉ ઇલ્લા લિકુસ્વતિલ કુલુબ. એ લોકો યાદ રાખજો, આ આંસુઓ નથી સુકાતા સિવાય ત્યારે ત્યાં સુધી જ કે દિલો જે છે એ કઠણ બની જાય છે. કાસી મા જફ્ફતિ દુમુઉ ઇલ્લા લિકુસ્વતિલ કુલુબ. દિલો કઠણ થઈ જાય છે તો આંસુઓ રોકાઈ જાય છે, સુકાઈ જાય છે. ઉમા કસ્સતિલ કુલુબ. અને દિલો કઠણ એમને એમ નથી થતા ઇલ્લા લિકિસ્રતિ ઝુનુબ, જ્યારે ગુનાહો વધી જાય છે તો ત્યારે આ આંસુઓ સુકાઈ જાય છે. કેમ? કારણ કે વચમાં દિલ પાણો થઈ ગયું હતું. હવે સવાલ કરવા જેવો નથી, મારી આટલી ઇબાદતો, આટલી ક્રિયાઓ, આટલી મહેનતો, આટલી કુરબાનીઓ, પણ મારા આંખમાંથી ને આંસુ ન નીકળે તો અલીનો કોલ સાચો કે હું ને મારો દાવો ને મારું ઈમાન સાચું? કે તારા આંસુ અગર રોકાઈ ગયા, સુકાઈ ગયા તો જાણી લેજે કે ગુનાહો બહુ જ વધી ગયા છે. અને મારા નમાઝી હોવા પછી ગુનાહો વધી જાય? કેમ વધે? હું તો બધી ધ્યાન રાખતો હોઉં, ખોટું ન બોલું, હંમેશા સાચું જ બોલું, કોઈનો હક ન મારી જાઉં, કોઈની ગીબત ન કરું, કોઈને દુઃખ ન આપું, બનતી કોશિશ હોય મારી કે હું ગુનાહોથી ને બચી જાઉં. પણ તે છતાં મારા આંસુઓ સુકાઈ ગયા હોય અને મૌલાએ કહ્યું કારણ કે ગુનાહો વધી ગયા હોય તો ક્યાં ગુનાહ હશે? એક વસ્તુ તરફ એ જ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ ની બીજી હદીસ મારા સામે આવે છે. કદાચ એમાંનું કારણ આ હોય. અને એ કહ્યું કે મૌલાએ કહ્યું અશદ્દુદ્દુનુબ મસ્તખફ બિહી સાહિબો, ખતરનાકમાં ખતરનાક ગુનાહો એ છે જેને કરવાવાળો નાનકડા સમજીને કર્યા રાખે છે. હું મેં નમાઝ પઢું છું ના, હું મેં મજલિસ પઢાવું છું ના, હું મેં મજલિસમાં તો જાઉં છું ના, હું મેં રોઝાઓ રાખું છું ના, હું મેં હજ્જો ઝિયારત તો કરું છું, આ નાનું નાનું હવે ચાલે? કે ના ના નાના ગુના છે. અલીએ કહ્યું એ જબરદસ્ત ગુનાહો છે. અને જ્યારે આ નાના નાના ગુનાહો જેને હું નાના સમજીને કરું પછી ભલે જેટલી ઇબાદત થાય, અલીએ કહ્યું દિલ પાણો થઈ જશે. અને દિલ પાણો એટલે નતીજો આંસુ રોકાઈ જશે. એટલે નબીએ કહ્યું બચ્ચાઓ મને બહુ જ પસંદ છે. કેમ? અલ અવ્વલો હુમુલ બક્કાઉન. એ લોકોની અંદર એક સિફત છે, રડવાની અંદર આ લોકોને મુશ્કેલી નથી પડતી. બીજું વસાની વયતમર રહુ નબી તુરાબ,
બચ્ચાઓ મને એટલા માટે

પસંદ છે કે આ લોકો બચ્ચાઓ રમતા રમતા ધૂળ માટીની અંદર લોટપોટ થઈને રમતા હોય, કોઈ પણ જાતનો વિચાર ન હોય કે કપડાં મેલા થઈ જશે, શરીર મેલું થઈ જશે. આ બચ્ચાઓનો રિશ્તો આ જમીન સાથે એટલો ગહેરો હોય છે કે કોઈ પણ જાતનો એ લોકોને વિચાર નથી હોતો. માલૂમ પડે છે નબી મને ને તમને કહી રહ્યા છે, આ મારી ઉમ્મતના સમજદાર લોકો, આ બચ્ચાઓ એટલા માટે મને પસંદ છે કે આ લોકો માટી સાથે એટલા જોડાયેલા છે કે કોઈ પણ જાતની આ લોકોને પરવા નથી. તમે પણ સમજદારી બાદ માટી સાથે જોડાઈને રહેજો. માટીની વાત આવે એટલે ઘણી વાત આવે, પણ હું ચાહું છું તમારામાંથી કોઈ બોલે કે હું કેની વાત કરું છું અથવા તો કેની વાત કરી શકું છું. હા, કબર, મોત, મોત. બચ્ચાઓ માટી સાથે કોઈ પણ જાતનું ઝીઝક નહીં. આ બચ્ચાઓ છે, રસૂલે કહ્યું મને એટલા માટે પસંદ છે. ત્રીજું, વસાલિસ વયખ્તસમૂન બિલા હક્ત. બચ્ચાઓ આપસમાં જ્યારે લડે છે, ઝઘડાઓ કરે છે, ઊંચ નીચ કરે છે, આપણી મજંગાની ભાષામાં ના તોફાન કરે છે ને એક બીજો બોલ છે મજંગાનો, દખો દખો કરે છે, હ અવાજોને બલંદ કરે છે. બચ્ચાઓ ઝઘડા કરી લે છે, બચ્ચાઓ છે, અણસમજુ લોકો છે. બેલા હક, પણ ઝઘડા પછી કોઈ પણ જાતનો બોગ્ઝ કીનો દિલની અંદર નથી રાખતા. થોડી વાર પહેલા દોસ્ત હતા, થોડો ઝઘડો થયો, ઝઘડો ભૂલાઈ ગયો, પાછા દોસ્ત થઈ ગયા. નબીએ કહ્યું મને આ બચ્ચાઓ પસંદ છે, કાશ મારી ઉમ્મતના લોકો આવા બની જાય તો મારી ઉમ્મત જેવી કોઈની ઉમ્મત ન રહે. તમને યાદ છે બે દિવસ પહેલા, બે દિવસ પહેલા શું હતું કાઝીમ? જનાબે ઝૈનબની વિલાદત હતી ના, એમાં એક આયત પડી હતી, આજે આયત પડવી નથી, ફક્ત યાદી અપાવું છું. સૂર્ય અનફાલની 46મી ચેપ્ટર 8 વર્સ નંબર 46 પિતૃવિત વ્યક્ષિસ. ખુદાએ કહ્યું હતું ના, ઝઘડા ન કરજો, બરબાદ થઈ જશો, બેઇઝ્ઝત થઈ જશો, સબર કરજો. ખુદા સબર કરવાવાળાઓના સાથમાં છે. તો નબીએ કરીમે કહ્યું કે મને બચ્ચાઓની ત્રીજી સિફત એ પસંદ છે કે ઝઘડા કરે છે, બચ્ચા છે, ના સમજ લોકો છે, અણસમજુ બચ્ચાઓ છે, પણ બિલા હક દિલની અંદર કાંઈ રાખતા નથી. બીજા દિવસે, ત્રીજા દિવસે, એટલા દિવસની પણ વાટ નથી જોતા. આપણા બધાએ પાસે ખુદાએ બધાને માશાઅલ્લાહ બચ્ચાઓ આપ્યા છે, જેને ના આપ્યા ખુદા ઇન્શાઅલ્લાહ બધાને ઔલાદે નરીના ઇનાયત કરે ઇન્શાઅલ્લાહ. તો એક બે દિવસની વાટ નથી જોવાની, થોડી વાર બાદ પાછા બોગ સ્કીનો બધું ભૂલાઈ જાય છે ને ફરી વાર હળી મળીને પાછા સાથે રમવા લાગે. ચોથું, વરાબે લા યદખરુના શયઅન લિગદ ઔ લિગદિન શયઅ. બચ્ચાઓને કાંઈ પણ મળે ના તો કાલ માટે સાચવીને ન રાખે, એવા તાણે જ કામ તમામ. હાથે સાથે આપણે કહીએ, હમણાં મળ્યું છે હમણાં વાપરી લે, હમણાં રમી લે, હમણાં ખાઈ લે. બધાના દાખલા તમે જોયેલા છે, રમકડું કબાટ હોય ને કે આપણે હમણાં નહીં દીકરા સામધી ધીમાશ ઇસ્કોલ લાવે ને ત્યારે રમશે, કહ્યું ના પેલે આજે મને રમવું છે, ભલે સામધી ધીમાશના નહીં રમું. ખાવાનું કંઈ આપો એ છે હમણાં નહીં દીકરા યા દીકરી પછી ખાજે, કહ્યું ના હમણાં જ. લા યદખરુના શયઇન લિગદ, કોઈ પણ વસ્તુ કાલ માટે ભેગું અને જમા કરીને બચ્ચાઓ નથી રાખતા. કેમ? બચ્ચાઓની અંદર લાલચ નથી હોતી. કાશ મારી ઉમ્મતના લોકો આવા બની જાય. આજે જ લેખ આવ્યો, તમને પણ કદાચ આવ્યો હશે, સારું સારું આવે એ પેશ કરવું જોઈએ. એક સલાત પડું મોહમ્મદ વાલી મોહમ્મદ પર. એક ગુજરાતી વાર્તા મને આવેલી, તમને કદાચ આવેલી હોય. એક કવિ બયાન કરે છે કેમ, કહેવાય છે કે બે સગા ભાઈ હતા, એમને વારસાની અંદર જમીનના ટુકડાઓ મળ્યા. વાર્તા જ કદાચ કોકને મળ્યું હોય. અને કોક હતો સમજદાર ઇન્સાન,

વૈદ કિસમનો, હકીમ શાણું સમજદાર કિસમનો. એમના પાસે આ બંને ભાઈ ગયા અને વૈદને કહ્યું, અમને આ જમીન મળી છે વારસામાં, અમે શું કરીએ? તો સામારા વૈદ કિસમે કહ્યું કે બચ્ચાઓ, તમને વ્યાધિ નથી કરવાની, તમે દરરોજ સવારના તમારા બંનેની જમીન છે ને એને ખોદજો, અને જેમ જેમ ખોદશો ને એમ એમાંથી ને સોનાની ઈંટું નીકળશે, સોનાની ઈંટું નીકળશે. તમે દિવસ દિવસ બે બે ઈંટ કાઢજો, વધારે નહીં. જમીન તમારી છે, કોઈ નહીં લઈ જાય. વાર્તા છે સલવાળા મોહમ્મદ વાળી મોહમ્મદ. હા, તમારા ચહેરા એવા દેખાય છે કે શેખ મજલિસ પછી કેજો જમીન ક્યાં છે, તમે જાય. આ વાર્તા છે. તો એ બયાન કરવાનો કહે છે કે બંને ભાઈ વૈદની વાત, હકીમની વાત માનીને ગયા. ઓલો એની જમીનમાં, આ એની જમીનમાં. હર સવારના જાય બે બે ઈંટ કાઢે. એમાંનો પહેલો હતો એ બે ઈંટ કાઢે અને ઘરમાં સાચવીને ખૂણામાં રાખે, અને બીજો એ જ પ્રમાણે બે ઈંટ કાઢે અને સીધો બજારમાં જઈને વેચી આવે. એનો જે પૈસો માલ મળે એમાંનો પોતા માટે વાપરે, સગાઓને આપે, ગરીબ નબળા વર્ગના લોકો હોય એને મદદ કરે. હરરોજ બે બે ઈંટ આવે, પોતે ખૂબ આરામ શાંતિથી જીવે, બીજાઓને પણ જીવાડે. અને બીજો ભાઈ બે ઈંટ લઈ હરરોજ અને ઘરની અંદર ખૂણામાં ઢગલો કરે. ઘણા દિવસો થયા આમ થયું. એક વખત આવ્યો કે પહેલો ભાઈ બીજા ભાઈના ઘરે ગયો તો બીજા ભાઈએ પહેલાને કહ્યું કે તારા જેવો મૂર્ખો કોઈ નથી, તું જો તો ખરા મારા પાસે કેટલો ઢગલો થઈ ગયો આ સોનાની ઈંટનો માલનો. એ બયાન કરવાનો બયાન કરે છે કે પોતાના ભાઈ સાથે ગર્વ કરવા માટે, બધાને દેખાડવા માટે ઈંટોનું જે પહાડ હતું ને ડુંગર સોનાનું, એના સામે બેસીને ફોટા પડાવતો કે જો મારા પાસે કેટલું સોનું થઈ ગયું. એ બયાન કરવાવાળું કહે છે કે એ જ પ્રમાણે એનો ભાઈ આવ્યો ને અને ફોટાની વાત કરીને ભાઈને સમજાવતો હતો કે તારા જેવો મૂર્ખો કોઈ નથી. એવામાં થવાકાર એ થયું કે એ ઈંટ જે હતી સોનાની, એ બધાનો ઢગલો એના ઉપર પડ્યો અને એ ભાઈ ગુજરી ગયો. તો સમજાવવાનો કહે છે કે ભાઈ, આ બે ભાઈઓમાં કઈ ફરક જોયો? એક પાસે ઘણો ઢગલો પૈસો હતો પણ વાપર્યો નહીં, ન કોઈને કામ આવ્યો, બસ ભેગું જ કરતો હતો, ભેગું જ કરતો હતો, કાંઈ કામ ન આવ્યું. અને બીજો ભાઈ મોજ મજા કરતો હતો, ઝાલિમ ખર્ચા પણ નહીં, પૈસાને વેડફતો પણ ન હતો, વ્યાજ બી પોતા માટે વાપરતો, બીજાઓની મદદ કરતો, સગાવાળાઓનો ખ્યાલ કરતો. આ જ વાત નબી કહે છે કે મને બચ્ચાઓ એટલા માટે પસંદ છે. ચોથી સિફત, લા યદખરુના શયઅન લિગદ. કાલ માટે પૂંજી કઈ ભેગી કરીને નથી જીવતા આ લોકો. એટલે એનો મતલબ નહીં કે થોડું ઘણું ના રાખવું જોઈએ, પણ કાલનો મતલબ એ કે બસ ભેગું જ કરવામાં બંદો નવરો નથી થતો, ક્યારે વાપરશે ખબર નથી. તમારી જિંદગીમાં ઘણા દાખલા તમે જોયા હશે, મારી જિંદગીમાં ઘણા દાખલા મેં જોયા છે કે કેટલા એવા લોકો છે કે જે મારા તમારા કરતા માલે તુજાર છે પણ દુઃખનું પહાડ છે. કેમ? પૈસાના ગુલામ છે, ન જીવે છે, ન જીવી શકે છે, ન બીજાઓને જીવવા આપે છે. એટલા માટે નબીએ કહ્યું આ બચ્ચાઓની ખૂબી છે, એ મને બહુ પસંદ છે. હુમ લા યદખરૂન શયઅન લિગદ. કાલ માટે કંઈ ભેગું કરીને નથી રાખતા. અને પાંચમું, વલ ખામિસ, યુઅમ્મિરૂન થુમ્મ યુખરિબૂન અથવા તો યુખરિબૂન. બચ્ચાઓની એક ખૂબી નબીએ કહ્યું મને બહુ પસંદ છે, એ છે કે આ લોકો રમતા રમતા ઘરોને બાંધે છે, ઇમારતોને બાંધે છે, અને એ જ ઘરને જે પોતાના હાથથી ને બનાવેલું હોય એને જમીન ધૂળ ભેગું પણ કરી નાખે છે, ખરાબ પણ કરી નાખે છે. જે ઘરોને બાંધે છે એને ખરાબ કરી નાખે છે. એ જ બચ્ચાઓ, કેમ? એનો જીવ એમાં નથી હોતો. એને ખબર છે કે આ હંમેશ માટેનું ઘર નથી, મારા પોતાના હાથે બનાવેલું છે. એટલા માટે પોતાના હાથે બનાવેલું ઘર તે છતાં એને

توڑی نہ کیسے یخربون نبی کریم کہیوں بچہ وہ اتلے منے پسند سے اتلے وشے نو سرنامو نا کیوں les enfants કે આ બચ્ચાઓ મને ને તમને શીખાડે છે પણ આવા બચ્ચાઓ બગડે છે ક્યારે આટલા શાંતિપૂર્વક બચ્ચાઓ હતા એની અંદર ફેરફાર આવી ગયો ક્યાંથી અથવા તો ઊંધું કહું કે અગર મને આવા બચ્ચાઓ ખપે છે બચ્ચાઓની તો ફિતરતમાં છે પણ હું એને આવીને બગાડું છું હું આને આવીને એવી સલાહો આપું છું કે જેની ફિતરતમાં ખલલ પાડે છે નબી કરીમનો વાક્યો મૌલાય કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ એક હદીસ તમને યાદ અપાવો કે આવા બચ્ચાઓ જોતા હોય તો એ જ કામ કરવાનું અને બચ્ચાઓને જો નમૂના બનાવવા હોય તો એ જ કામ કરવાનું શું મૌલાય કાયનાતે કહ્યું કુલ્લી મન સદીકુક અકુલુ લક મન અંત તું મને એટલું બતાવી દે તારો દોસ્ત કોણ છે તો હું તને કહી દઈશ તું કોણ છો બિયા અઝીમભાઈ બ્રાવો શાબાશ ફ્રેન્ચની અંદર કહેવાય દી મોઆ કી તુ ફ્રેકન્ટ જે તે દિરે કી તુ એ એટલું મને બતાવી દે તારું ચાલ ચલન હાલવું ઉઠવું બેસવું રમવું ખાવું પીવું સૂવું કેના સાથે છે તો હું તને કહી દઉં કે તું કોણ છો આજ વાત મારા બચ્ચાઓ પોતાની ફિતરતને ભૂલી ક્યારે જાય છે જ્યારે કદાચ કદાચ માવતરને ખ્યાલ નથી રહેતો કે મારા બાળકો ક્યાં જાય છે એક અથવા તો ઊંધું મારા બાળકો મને જોઈ જોઈને શીખે છે કે બાપ આવો છે તો આ દીકરાથી આ દીકરીથી કરાય માં આવી છે તો આ દીકરાએ આ દીકરીથી કરાય બચ્ચાની ફિતરતમાં અગર ખલલ પાડવાવાળું કોઈ છે યા તો એના આસપાસના લોકો છે યા તો ક્યારે ક્યારે હું પોતે માવતર નબીએ કહ્યું બચ્ચાઓની આ પાંચ સિફતો મને બહુ જ પસંદ છે ગઈકાલે આજે શું હતું સોમવાર નહીં આજે શું હતું હા આજે જુમેરાત છે બુધવાર મંગળવાર મંગળવાર બુધવાર ગઈકાલે બુધવારના એક ડાક્ટર પાસે ગયો હતો એ હતો વૈદ ડાક્ટર પણ મૌલવી કિસમનો હતો એને જે કામ કરવાનું હતું બધું કર્યું એટલી હદીસો ને એટલી કુરાન મસ્જિદની આયતો મને એક ફેર એને કહેવાનું મન થયું કે હું એ મૌલવી છું એનું કામ જે કરવાનું તેના બદલીમાં 10-15-20 મિનિટ મારી બરબાદ કરી નાખી એણે બધું પડતા પડતા કહ્યું કહ્યું તમે બધાય છે ના કેમ કારણ કે મને જોયું એની ઘરવાળીને પડદામાં જોયું તે સમજી ગયો કે આ મુસલમાન લોકો છે એટલે એને એમ થયું કે હું કંઈક તબલીક કરું સારું એની નિયત એ આખી એની મજલિસો તકરીર પડતા પડતા એણે કહ્યું નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મને સમય ના મળ્યો કે આ હદીસને હું તપાસ કરવા જાઉ મુસલમાન ભાઈ છે એટલે ભરોસાના તોર ઉપર તમારા સુધી પહોંચાડું છું ને પછી ઇન્શાઅલ્લાહ તપાસ કરીશ એણે બયાન કરતા કરતા કહ્યું તમે તમારા બચ્ચાઓનો ખ્યાલ રાખજો કારણ કે તમારા બચ્ચાઓ જો બગડે છે ને તો આ એના આસપાસના લોકો અને પછી કહ્યું નબીએ કરીમ એટલા માટે કહ્યું છે પોતાના સહાબીઓને ભેગા કરીને નબીએ કરીમે કહ્યું અહીં મારા સહાબી રાતનો સમય જો તમે મચ્છી વેચવાવાળા અને મચ્છી બજારમાં વિતાવશો ના તો ઘરે જ્યારે પાછા આવશો ના તો તમારી અંદરમાંથી મચ્છીની વાસ યા સોરમ આવશે ને અગર તમે રાતનો સમય ઘર જતી વેળા પહેલા અત્તાર મિસ્ક અંતર યા અત્તર વેચવા વાળા પાસેથી નીકળશો તો ઘરે જ્યારે જાશો તો ક્યુ સોરમ હશે તમારી અંદર ખુશ્બુ હશે ઇત્રની યા તો તમારી મજંગાની બોલી મરાસીની સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ હા રાતના મચ્છીવાળા પાસેથી નીકળશો તો ઘરે આવશો તો મચ્છીની ખુશ્બુ લઈને આવશો અને અંતરિયા અત્તરવાળા પાસેથી નીકળશો તો રાતના ઘરે એત્રો મિશ્કની ખુશ્બુ લઈને જશો એ જ નબીએ કરીમ કહે છે અહીં મુસલમાનો મને બચ્ચાઓની અંદર પાંચ સિફતો બહુ જ પસંદ છે તમે બચ્ચાઓ સાથે હળીમળીને રહેશો એના ઉપર નજર કરશો તો તમારી અંદર આ સિફત આવી શકે એમ છે અજીબ છે ને નબી જેવા નબી

હતા પણ કેવા સહાબી હતા, અલી જેવા અલી હતા પણ એના પાસે કેવા સહાબી, હસન જેવા હસન હતા એના પાસે કેવા સહાબી. તો પછી હુસૈને મઝલૂમ કઈ રીતે ગર્વ કર્યો કે જેવા સહાબીઓ મને મળ્યા છે એવા કોઈને નથી મળ્યા, કેમ મને એટલું બતાવી દે કેના સાથમાં તું ફરે છે તો હું બતાવી દઈશ તું કોણ છો. જુઓ હુસૈનની કેળવણી, જુઓ હુસૈનની તરબિયત. મને શું પડવું હતું પણ આપણા દીકરાએ અલી અકબરના મસાહેબ યા નહો પડ્યો ના, કે મંઝર શાયર એને આ પ્રમાણે આપણા સામે લખ્યું કે હુસૈને મઝલૂમે પોતાના લાલ અકબરને કહ્યું, મૂળ મૂળ કે બેટા, દીકરા જ્યારે મેદાનમાં જાઓ ના તો આ ગરદનને પાછળ ફરાવી ફરાવીને જાજો. અલી અકબર ચાલ્યા ગયા, જઈ રહ્યા હતા તો હુસૈને મઝલૂમે કહ્યું, બેટા તારા જવા પછી આ દુનિયાની અંદર કોઈ ચેન નથી, કોઈ આરામ નથી. અરે કેવા લોકો હતા કરબલાની અંદર, કેળવણી એવી મળેલી હતી ના. આ જ વાતને હુસૈને જોઈ હતી અને આ જ વાતને અકબરે હુસૈનને ત્યાં જોઈ હતી. અલી અકબર શહીદ થઈ ગયા. એક લમ્હા આવે છે મિંબર ઉપરથીને મુહર્રમ દરમિયાન આપણે સાંભળીએ છીએ કે જ્યારે આ શહેઝાદા અકબર બાબા હુસૈનને બોલાવે છે તો હુસૈને મઝલૂમ મેદાન તરફ તો જાય છે પણ સદા નીકળે છે, અઈન અઈન અલી, અઈ મારા લાલ અલી ક્યાં છો. બસ હુસૈનને હવે કંઈ સૂજતું નથી, અઝાદારો આ બાપ ઉપર જવાન બેટાનો દાગ છે, હું ત્યાં સુધી પણ મસાહેબને લઈ જાઉં કે મારા ઉસ્તાદ મરહૂમ ડૉક્ટર કલ્બે સાદિક રૂબરૂ એ મિંબર ઉપરથીને પડતા હતા, હું નીચે બેઠો હતો. અલી અકબરની રાત હતી, એણે મસાહેબની અંદર પડ્યું કે જ્યારે અલી અકબરની લાશ ખૈમાની અંદર આવી ગઈ, લોકોએ તપાસ કરી, અલી અકબરની માતા હાજર નથી. કોઈએ જઈને કહ્યું, કહ્યું અલી અકબરની માધરને તો બતાવો કે અલી અકબરની લાશ આવી ગઈ છે. બસ એ કનીઝ ખૈમાની અંદર ગઈ, જોયું, શું જોયું, અરે માધરે અકબરે ખૈમાના સિતૂનથી ને બીજા સિતૂન ઉપર ટકરાય છે. જ્યારે કનીઝ દાખલ થાય છે ને કહે છે, શહેઝાદી શું તમને ખબર છે તમારા અકબરનો લાશો આવી ગયો છે. બસ એ બીબીએ કહ્યું, કહ્યું કનીઝ શું કરું, સાંભળું છું અલી અકબરનો લાશો આવી ગયો છે પણ મને ખૈમાનો દરવાજો નથી દેખાતો, તું મારી જરા મદદ કર. અલા લઅનતુલ્લાહ અલ-કૌમ અઝ-ઝાલિમીન વસયઅલમુ અલ્લાઝીન ઝલમુ અય મુનકલબિયન કલબુન ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઊન રદ્દન બિકઝાઈ વ તસ્લીમન લિઅમરિહ મા તમ હુસૈન.